એજીને કુદા રેલગાડે બનખે હટ ગાડે બનખે શાટ સલામ લે ગયે મળો ગોલરંગ હરમાની ડેરા મને ના સિમિના વાલુ આ સુખે કે ના.